અચ્છા કિશોર ભાઈ, લાસ્ટ મેં તો બાબા તમા એડા કોમેન્ટ કરી સજા સવા ઇમોશનલ કરી સલો, ઇમોશનલ બ્લેકમેલ કરતી હી આપ કરી હોય. ખુશ રહે હમેશા, ઠીક હૈ, ઓર હમારે સાથ રહે. ઓકે જી, સ્માર્ટ ગોપાંગ, આપકા બહોત શુક્રિયા, આપ હમારે સાથ. બિલકુલ જી, આપ વાઇટેશ બ્યુટી પ્રોડક્ટ્સ કા ઇસ્તેમાલ કરતી રહીએ તાકિ આપ ખૂબસૂરત હો જાએ. હે બસ આપકી ખૂબસૂરતી કો થોડા ટચઅપ કી જરૂરત હૈ, તો વો મિલ જાયેગી જબ આપ વાઇટેશ બ્યુટી પ્રોડક્ટ્સ કા ઇસ્તેમાલ કરેંગે. અચ્છા લાલી લિસનર હમારે સાથ મૌજૂદ હૈ, વાલેકુમ અસલામ, મેં ઠીક હું જી, બિલકુલ મિલ ગયા થા.